માઇન મોનો અણસ કે થાતે કાર્યક્રમ ખેતીવાડી થકી પડો સૂટ આપને મારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. તો ભાઈન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એકના વિષયની હાથે તારું દી. રામ રામ રામ રામ.

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન હમરવાવાળા અમારા હિતા ભાઈ બોન અને આપની બોન મનીષા ને આપની બોન અંજલિનું રામ રામ. હવે ભાઈ બોનો, આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હા અમારે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ સમસ્યા સમાધાનને લઈને એકના વિષયને હાથે. મનીષા બોન, આજે આપણે કાર્યક્રમમાં વાતચીત કરવા વાળા હો કે ઘણા મન કે એમ કહે છે કે આપણા કને ટાઈમ નથી, માવા ધ્યાન નથી થતું, પેલું નથી થતું. તો અસલી વાત એ હે કે સબને હેતા દાડામાં 24 ઘંટા મળે હે, પર ફર્ક એટલું છે કે ઘણી વખત આપણી જે મહત્વપૂર્ણ ચીજે હે એને આપણે સમજી નથી પાતા ને એમ કહી દઉં કે ટાઈમ નથી. તો આજે આપણે કાર્યક્રમમાં એ જાણંગા કે સમયની કમી હે કે પ્રાથમિકતાઓની સમસ્યા થઈ રહી હે. તો આના વિશે માતે ભાઈન બનોતે કે ઘણા કાની વાતે રહેંગા, પણ કાર્યક્રમ શરૂ કર એને પહેલા આપણે ભાઈન બનોને હમરા વિદા ગીત ને મોરે કરા આપણી વાતે.
0: હવે અંજલિ બોન, તો ભાઈન બનો હમણાં ગીત.

0: અંજલિબન ગીત્યાંશુ પૂરું આના ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરે હ આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હે કે આપણે ભાઈ બહેનો કેને સહી મે ટેમની કમી હે યા પ્રાથમિકતાની સમસ્યા આવી રહી હે ભાઈ બહેનો આપણે દેખ હ કે ટેમ હે વો દુનિયાનો સબકુત મોટું મૂલ્યવાન સાધન હે અમીર હો યા ગરીબ હો છાત્ર હો યા કિસાન હો આપણી બોન હોય યા આપણે ઘરના પુરુષ હો હર વ્યક્તિ ખેના આપણે દેખ હ કે 24 ઘંટા મળે હે જેમ કે અંજલી બોન આપે બતાડ્યું હતું ફિર ભી લોગોને કામ કરવા બલદે પરિવાર બલદે ને ખુદને સ્વાસ્થ્ય બલદે ને સામાજિક જીવનને વેસમે સંતુલન બનાવવા બલદે ટેમ નથી મળતો બહેન બોન પણ દેખ હ કે ઘણા વખત ટેમની કમીની શિકાયત આપણે હંમેશા લાગી હતી રેમ અસલ મેં અંજલી બોન આપણે દેખ હ કે આ સમસ્યા હવે ટેમની નથી રહેતી હે બલકે આ અણી વાતની હે કે આપણે ટેમનો ઉપયોગ હેતે કરી રહી હ ને કી આ ટેમનો આપણ લગાડી રહી હ
1: હવે મનીષા બોન આપે સહી કીધું આજના ટાઈમ આપણે દેખો હો કે હર મનક આપણા જીવન મેં વ્યસ્ત દેખાઈ રહ્યું હે પણ અણી વાત માટે ધ્યાન આલવું જોઈએ ને એમ થકી આપણને ખબર પડેગા કે આપણું જે ઘણા કાનું જે ટાઈમ હે એ એવી ગતિવિધિઓ મેં નહીં રીઝા જે આપણે બદલે જરૂરી નથી રહે આપણને આપણે પરિવાર વાળા જે મનક હે એને બદલે ટાઈમ કાઢવું જોઈએ આપણે જે સ્વાસ્થ્યની ઘણી વખત આપણે અનદેખી કરી દો એને બદલે આપણને વિચાર કરવો હોગા ને એની સાથે આપણને આપણા ખુદ બદલે કિતાબે ભણવી હોગા ને ઘંટો જે આપણે મોબાઈલ ચલાવવા એની થકી આપણને દૂરી કરવી હોગા કેમ કે એમ કહે કે ટાઈમ કમ નથી બલકી એમ હે કે આપણી જે પ્રાથમિકતા હે એ આપણે વિચારસ નથી કરી કે કઈ ચીજ આપણે બદલે જરૂરી હે કે કઈ ચીજ આપણે બદલે જરૂરી નથી
0: હવે અંજલી બોન આપે ઘણી અસલ વાત કીધી એને સાથે આપણે દેખા હો કે આપણે પ્રાથમિકતાની જે સમસ્યા આવે હે વે હેતે દેખાઈ દે હે તે બહેન બોનો કેવું ચાંગા કે આપણ જે જરૂરી કામ રહી હે વણને આપણ ટાલી ના કહો ઘણા વખત અંજલી બોન આપણે દેખા હો કે જે આપણે બદલે જરૂરી કામ રહી હે વણને આપણ બાદ માં છોડ ના કહો કે આ કામ તે અતરું જરૂરી નહીં હે તે બાદ મેં કર લુંગા એમ કરીને ને ઘણા વખત અંજલી બોન આપણે દેખા હો કે થોડું ખાડું ટેમ હે વો આપણ મોબાઈલ માંથી વિતાડી ના કહો આપણ હોસ હો કે અણખત હું થઈ જાયગા પછી આપણે દેખો હો કે મોબાઈલ ચલાડતા ચલાડતા 2-3 ઘંટા નકળી જઈ હે તે બહેન બોનો કેવું ચાંગા કે અણખત આપણે સ્વાસ્થ્ય હે વો ભી પ્રભાવિત થાય તે આપણે વ્યાયામ કરવું હે યોગ કરવું હે પર્યાપ્ત નીંદ લેવી હે ને એને સાથે આપણે સહી ભોજન હે વો ભી આપણે ટેમ માટે જ કરવું હે ને આના સબને આપણે પ્રાથમિકતા આલવી હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું એની સાથે આપણને આપણા પરિવાર વાળા જે મનક હે એને હાથે બેવું હે વાતચીત કરવી હે ને મહત્વ આલવું હે અગર આપણી પ્રાથમિકતા તય ન હોવે આપણે દેખો હો કે આપણે પરિવાર વાળાને આપણા સમય નથી આલતા ને આપણા જે રિશ્તા હે એ કમજોર પડવા લાગી જાય હે
0: હવે
1: એની સાથે આપણે નઈ ચીજે શીખવાનું ભણવાનું આપણી પ્રતિભાને અસી વધારે વિકસિત કરવાનું અવસર ભી આપણે કે વાઈ રહી જાય અગર આપણે પ્રાથમિકતા ને તય નહીં કરત આંત કે દુષ્પરિણામ મનીષા બોન આ દેખવા મેં આવે હે કે આપણું તનાવ વધી જા કે આપણા જે જરૂરી કામ હે એ અગર રહી જાયગા તો આપણા માનસિક દબાવ આપણા માટે વધેગા આપણે જે મિત્ર હે પરિવારના જે મનક હે એનાનું જે સંબંધ હે આપણે થકી એ કમજોર પડવા લાગેગા અગર આપણે સ્વાસ્થ્યની અનદેખી કરી દો તો એ થકી આપણે દેખોગા કે ઘણા કની સમસ્યા આપણને થઈ શકે એની સાથે ભાઈન બોનો હેતતા દાડા મેં વ્યસ્ત રહેવાને બાવજૂદ ભી આપણને કયા પ્રકાર થકી ભી સંતોષ નહીં મળેગા અસંતોષની ભાવના જ મનમાં રહેગા કેમ કે આપણે જે ઘણા જરૂરી કામ હે એ તો અગર રહી જાયગા તો આપણા મન હરતે સંતોષને મહેસૂસ કરી શકેગા તો આ સબ સમસ્યા આપણે અગર આપણી પ્રાથમિકતા તે નહીં કરો તો એને કારણ થઈ શકે હવે આપણે ભાઈ બોનોને આપ બતાડો મનીષા બોન કે સમાધાનના હું ઉપાય થઈ શકે
0: હવે અંજલી બોન એને સાથે આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે વર્ણને પ્રાથમિકતાને તે કરવું હે સબકતી પહેલ ભાઈ બોનો આપણે સ્પષ્ટ કરવું હે કે આપણે જે મહત્વપૂર્ણ કામ હે ભી હું હે આપણે સ્વાસ્થ્ય માટે ધ્યાન આલવું હે પરિવાર માટે ધ્યાન આલવું હે શિક્ષા માટે ધ્યાન આલવું હે રોજગાર માટે ધ્યાન આલવું હે ને એને સાથે સામાજિક જિમ્મેદારીઓ હે ભી નિભાવવું હે જ્યારે આપણ અણની પ્રાથમિકતાને સમજંગા તે આપણે ખબર પડેગા કે આપણે ટેમ હેવો આપણ ઘણી જગ્યા બહેતર ઉપયોગ કરી રહ્યા હા એને સાથે ભાઈ બહેનો કેવું ચાંગા કે હર દાડાની આપણે યોજના બનાવવી હે આપણ હાવાર ખતો ઉઠો અને રાતે હુતી વગત ને આપણે હું કામ કરવું હે આખો દાડો હું કરવું હે ભણાઈ કરવી હે કે ઘરના કામ આપણે હું કરવું હે અણસે બનો બી આપણે ધ્યાન રાખીને સબ ટેમ માટે જ કરવું હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું એને સાથે હર કામ આપણે ઉપર લેવું બી આપણે બદલે જરૂરી નથી કોઈ કામ અગર આપણે બધી નહીં થા ને કોઈ આપણને કહી રહ્યું હોય તો આપણે વિનમ્રતા થકી એના મનકને ના કહી શકો એની સાથે જે કામ આપણે પરિવાર બદલે જરૂરી હે એ આપણને પહેલે કરવા હે ને નાનું નાનું જે ટાઈમ હે એનો સદુપયોગ આપણે કરવું હે જેમ કે ખાલી ટાઈમ માટે ઘણી વખત આપણે દેખો હો કે આપણે કેનક થકી વાતે કરવા માંડી જાય યા આપણે જે કામ હે પ્રાથમિકતા તે હે એનાને નથી કરતા તો આપણને વિચાર કરવો હે કે બીજા દાખી વાત કરવાથી કે પહેલે આપણને આપણી ચીજન દેખી લેવું હે કે આ કામ જરૂરી હૈ કે વાત કરવું જરૂરી હૈ તો એમ તો કે આપણને ખબર પડી જગા કે હર તે આપણા જીવનમાં આપણી જે પ્રાથમિકતા આપણે તય કરી મેની હૈ એનાને પૂરું કરવું હૈ. ડિજિટલ જે સંસાધન આવડેના ટાઈમે વધારે વધી ગયા હૈ એનાને માટે આપણને નિયંત્રણ કરવાની જરૂરત હૈ. આપણે દેખો હા કે પૂરી દૂરી તો આપણે નહીં બનાવી શકો પણ થોડું થોડું આદતોમાં બદલાવ કરીને આપણે દેખો હા કે અણી સબ ચીજો થકી આપણે બચી શકો. આપણા ઘરમાં જે નાના સૂર રહે એણાને આપણને તેમનું મહત્વ હિકાળવું હોગા, પરિવાર હાથે વાતચીત કરવી હોગા અને ઘણા આકાની જે અસલ આદતે હૈ એણાને એકબીજા થકી સાંઝા કરવી હોગા. ને એની સાથે ભાઈ બહેનો કેવું ચંગા કે જે કામ આપણા બદલે વાસ્તવમાં મહત્વપૂર્ણ નથી એના બદલે ટાઈમ નીકાળવું ને એને બદલે ટાઈમ ખોટી કરવું કોઈ જરૂરી વાત નથી. એટલે આપણને સૌથી કે પહેલે આપણા જીવનની ચીજને દેખવું હોગા, પછી આપણે બીજાની ચીજને કરી શકો ને એનાને મહત્વ આપી શકો.
0: એને સાથે અંજલિબોન કાર્યક્રમના માધ્યમથી આપણે ભાઈ બહેનોને કેવું જાંગા કે આ જો ટેમ હૈ વો આપણે હર મનકને સમાન માત્રામાં મળે હે પણ ભાઈ બહેનો એનો ઉપયોગ આપણે અલગ અલગ જગા હેતે કરી રહ્યા હા, એને પ્રાથમિકતાને આપણે હેતે સ્પષ્ટ કરી રહ્યા હા ને ઘણા આવશ્યક કાર્યમાં એનો આપણે ઉપયોગ કરી રહ્યા હા ને કી બરબાદ કરી રહ્યા હે પણ સબ વાત માટે આપણે ધ્યાન આલવું હે. એને સાથે અંજલિ બોન આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે અગર આપણે ભાઈ બોન એવી સમયનો સહી ઉપયોગ કરીગા સહી કામમાં ધ્યાન આલેગા તે આપણે કહી શકો હા કે એણ ખતી વણન જીવન બી સંતુલિત થાયગા એવી સફળ બનેગા ને વણન જીવન હે વો ખુશહાલ બની શકેગા.
1: હવે મનીષા બોન આપે સહી કીધું ત્રણ પ્રકાર થકી આજે કાર્યક્રમમાં આપણે ભાઈ બોનો થકી ઘણી અસલ વાત થઈ ગઈ હે ને હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનું. તો સૂટો તો પડે પણ સાથે પહેલે આપણે ભાઈ બોનોને આપણે કાર્યક્રમનું પતું બતાડ દો થાકી આજનું આ કાર્યક્રમ એના કેવું લાગ્યું એની બારામાં એ રાય સુઝાવ આપણને આપી શકે આપણે અણપતા માટે.
0: હવે ભાઈ બોનો અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો હો અમારા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234.
1: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એકના વિશે નિહાતે તારું દી
0: રામ રામ રામ રામ.

આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હા લહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: ભાઈને બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન.
1: હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો.
0: એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણની કેટલી શાંતિ મળે હે જીણી હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવન દાન આલંગા હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત માટી મેં જમીન

કાર્યક્રમ ખેતીવાડી અમારવારા હંગ્રભાઈ બુનને આપની બોન અંજલીનું રામ રામ. કિસાન ભાઈ બુન આપ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. ને આપ સબનું ગણમાન સ્વાગત કરો હું અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બોનો અમે અમારે ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક નવા વિષયને હાથે. તો ભાઈ બોનો આજે અમારી કાર્યક્રમમાં આપ તકી વાતચીતનો વિષય હૈ કે ખેતી મેં લાગવા વાળી જે લાગત હૈ એનો હિસાબ હર તે રાખો ને આપણી જે ચીજે હૈ એને હોજે રાખીને આપણે હર તે આયના જરિયાને હોજે બનાવી શક. તો આના વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મેં અમારી આપ તકી ઘણા કાની વાત થાયંગા. પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપણે હમરાવી દાંકીત ને મોરે કરા આપણી વાતે. તો ભાઈ બોનો આપ હમરતે રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માં.

0: ભાઈ બનુ ગીત તો આયશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હો અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બનુ ગીત કે પહેલા આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે ખેતી મેં લાગવાવાળી લાગતનો હિસાબ આપણે હળતે રાખી શકો. તો અણ વિષય માટે જાણકારી હાલવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી માંગીલાલજી. તો સપ્તાહ કે પહેલા આપણે હામરી લેણાની વાત અને મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર જી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગર રેડિયો પરિવાર મેં.

માઇન મોનો અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડા સુટા આપને મારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આ પ્રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. તો ભાઈ બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષયની હાથે તારું દી. રામ રામ રામ રામ.

આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવન દાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

ભાઈનો બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન હમરવાવારામાં રહેતા ભાઈ બોન અને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલિનું
2: રામ રામ.
0: હવે ભાઈ બોનો, આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હ અમારે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયો હા કાર્યક્રમ સમસ્યા સમાધાન ને લઈને એકના વિષય ને હાથે. મનીષા બોન, આજે આપણે કાર્યક્રમ માં વાતચીત કરવા વાળા હો કે ઘણા મન કે એમ કે હે કે આપણા કને ટાઈમ નથી, માવા ધ્યાન નથી થતું, પેલું નથી થતું. તો અસલી વાત એ હે કે સબને હેતા દાડા મેં 24 ઘંટાસ મળે હે, પર ફર્ક એટલું છે કે ઘણી વખત આપણી જે મહત્વપૂર્ણ ચીજે હે એને આપણે સમજી નથી પાતા ને એમ કહી દહો કે ટાઈમ નથી. તો આજે આપણે કાર્યક્રમ માં એ જાણંગા કે સમયની કમી હે કે પ્રાથમિકતાઓની સમસ્યા થઈ રહી હે. તો આના વિશે માતે ભાઈ બોનો તો કે ઘણા કાની વાતે રહેગા, પણ કાર્યક્રમ શરૂ કર એને પહેલા આપણે ભાઈ બોનો ને હમરા વિદા ગીત ને મોરે કર આપણી વાતે.
0: હવે અંજલિ બોન, તો ભાઈ બોનો હમણાં ગીત.

0: શ્રદ્ધાંજલિ બોન ગીત્યાંશુ પૂરું આના ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બોનોનું સ્વાગત કરે હું આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હે કે આપણે ભાઈ બોને કેને સહી મેં ટેમની કમી હે યા પ્રાથમિકતાની સમસ્યા આવી રહી હે ભાઈ બોન આપણે દેખ હ કે ટેમ હે વો દુનિયાનો સબકુત મોટું મૂલ્યવાન સાધન હે અમીર હો યા ગરીબ હો છાત્ર હો યા કિસાન હો આપણી બોન હોય યા આપણે ઘરના પુરુષ હો હર વ્યક્તિ ખેના આપણે દેખ હ કે 24 ઘંટા મળે હે જેમ કે અંજલી બોન આપે બતાડ્યું હતું ફિર ભી લોગોને કામ કરવા બલદે પરિવાર બલદે ને ખુદ ને સ્વાસ્થ્ય બલદે ને સામાજિક જીવન ને વેસ ને સંતુલન બનાવવા બલદે ટેમ નથી મળતો બહેન બુના પણ દેખ હ કે ઘણા વખત ટેમની કમી ની શિકાયત આપણે હંમેશા લાગી હતી રે અસલ મેં અંજલી બુના પણ દેખ હ કે આ સમસ્યા હવે ટેમની નથી રહેતી હે બલકે આ અણી વાતની હે કે આપણે ટેમનો ઉપયોગ હેતે કરી રહીએ હ ને કે આ ટેમનો આપણે લગાડી રહીએ હ
1: હવે મનીષા બોન આપે સહી કીધું આજના ટાઈમ આપણે દેખો કે હર મનક આપણા જીવન મેં વ્યસ્ત દેખાઈ રહ્યું હે પણ અણી વાત માટે ધ્યાન આલવું જોઈએ ને એમ તો કે આપણને ખબર પડેગા કે આપણું જે ઘણા કાનું જે ટાઈમ હે એ એવી ગતિવિધિઓ મેં નહીં રીઝા જે આપણે બદલે જરૂરી નથી રહે આપણાને આપણે પરિવાર વાળા જે મનક હે એને બદલે ટાઈમ કાઢવું જોઈએ આપણે જે સ્વાસ્થ્યની ઘણી વખત આપણે અનદેખી કરી દો એને બદલે આપણને વિચાર કરવો હોગા ને એને સાથે આપણને આપણા ખુદ બદલે કિતાબે ભણવી હોગા ને ઘંટો જે આપણે મોબાઈલ ચલાવવા એમ થકી આપણને દૂરી કરવી હોગા કેમ કે એમ કહે હે કે ટાઈમ કમ નથી બલકી એમ હે કે આપણી જે પ્રાથમિકતા હે એ આપણે વિચાર જ નથી કરી કે કઈ ચીજ આપણે બદલે જરૂરી હે કે કઈ ચીજ આપણે બદલે જરૂરી નથી
0: હવે અંજલી બોન આપે ઘણી અસલ વાત કીધી એને સાથે આપણે દેખા હ કે આપણે પ્રાથમિકતાની જે સમસ્યા આવે હે વે હેતે દેખાઈ દે હે તે ભાઈ બોનો કેવું ચાંગા કે આપણ જે જરૂરી કામ રહી હિ વણને આપણ ટાલી ના કહો ઘણા વખત અંજલી બોન આપણે દેખ હ કે જે આપણે બલતે જરૂરી કામ રહી હે વણને આપણ બાદ માં છોડ ના કહો કે આ કામ તે અતરું જરૂરી નહીં હે તે બાદ મેં કર લુંગા એમ કરીને ને ઘણા વખત અંજલી બોન આપણે દેખ હ કે થોડું ખાડું ટેમ હે વો આપણ મોબાઈલ માંથી વિતાડી ના કહો આપણ હોસ હ કે અણખત હું થઈ જાયગા પછી આપણે દેખ હ કે મોબાઈલ સલાડતા સલાડતા 2-3 ઘંટા નકળી જઈ હે તે ભાઈ બોનો કેવું ચાંગા કે અણખત આપણે સ્વાસ્થ્ય હે વો ભી પ્રભાવિત થાય તે આપણે વ્યાયામ કરવું હે યોગ કરવું હે પર્યાપ્ત નીંદ લેવી હે ને એને સાથે આપણે સહી ભોજન હે વો ભી આપણે ટેમ માટે જ કરવું હે ને આના સબને આપણે પ્રાથમિકતા આલવી હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું એની સાથે આપણને આપણા પરિવાર વાળા જે મનક હે એને હાથે બેવું હે વાતચીત કરવી હે ને મહત્વ આલવું હે અગર આપણી પ્રાથમિકતા એ તઈ ને હોવે આપણે દેખો હો કે આપણે પરિવાર વાળાને આપણા સમય નથી આલતા ને આપણે જે રિશ્તા હે એ કમજોર પડવા લાગી જાય હે
0: હવે
1: એની સાથે આપણે નઈ ચીજે શીખવાનું ભણવાનું આપણી પ્રતિભાને અસી વધારે વિકસિત કરવાનું અવસર ભી આપણે કે વાઈ રહી જાય અગર આપણે પ્રાથમિકતા ને તઈ નહીં કરત આમ થકી દુષ્પરિણામ મનીષા બોન આ દેખવા મેં આવે હે કે આપણું તનાવ વધી જા કે આપણા જે જરૂરી કામ હે એ અગર રહી જાયગા તો આપણે માનસિક દબાવ આપણા માટે વધેગા આપણે જે મિત્ર હે પરિવારના જે મનક હે એનાનું જે સંબંધ હે આપણે થકી એ કમજોર પડવા લાગેગા અગર આપણે સ્વાસ્થ્યની અનદેખી કરી દો તો એમ થકી આપણે દેખોગા કે ઘણા કની સમસ્યા આપણને થઈ શકે એની સાથે ભાઈ બોનો હેતતા દાડા મેં વ્યસ્ત રહેવાને બાવજૂદ ભી આપણને કયા પ્રકાર થકી ભી સંતોષ નહીં મળેગા અસંતોષની ભાવના જ મનમાં રહેગા કેમ કે આપણે જે ઘણા જરૂરી કામ હે એ તો અગર રહી જાયગા તો આપણા મન હરતે સંતોષને મહેસૂસ કરી શકેગા આ સબ સમસ્યા આપણે અગર આપણી પ્રાથમિકતા તે નહીં કરો તો એને કારણ થઈ શકે હવે આપણે ભાઈ બોનોને આપ બતાડો મનીષા બોન કે સમાધાનના હું ઉપાય થઈ શકે
0: હવે અંજલી બોન એને સાથે આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે વર્ણને પ્રાથમિકતાને તે કરવું હે સબકતી પહેલ ભાઈ બોનો આપણે સ્પષ્ટ કરવું હે કે આપણે જે મહત્વપૂર્ણ કામ હે ભી હું હે આપણે સ્વાસ્થ્ય માટે ધ્યાન આલવું હે પરિવાર માટે ધ્યાન આલવું હે શિક્ષા માટે ધ્યાન આલવું હે રોજગાર માટે ધ્યાન આલવું હે ને એને સાથે સામાજિક જિમ્મેદારી હે ભી નિભાવવું હે જ્યારે આપણ અણની પ્રાથમિકતાને સમજંગા તે આપણે ખબર પડેગા કે આપણે ટેમ હેવો આપણ ઘણી જગ્યા બહેતર ઉપયોગ કરી રહ્યા હા એને સાથે ભાઈ બોનો કેવું ચાંગા કે હર દાડાની આપણે યોજના બનાવવી હે આપણ હાવાર ખતો ઉઠો અને રાતે હુતી વગતને આપણે શું કામ કરવું હે આખો દાડો શું કરવું હે ભણાઈ કરવી હે કે ઘરના કામ આપણે શું કરવું હે અણસે બનો બી આપણે ધ્યાન રાખીને સબ ટેમ માટે જ કરવું હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું એને સાથે હર કામ આપણે ઉપર લેવું બી આપણે બદલે જરૂરી નથી કોઈ કામ અગર આપણે બધી નહીં થા ને કોઈ આપણને કહી રહ્યું હોય તો આપણે વિનમ્રતા થકી એના મનકને ના કહી શકો એની સાથે જે કામ આપણે પરિવાર બદલે જરૂરી હે એ આપણને પહેલે કરવા હે ને નાનું નાનું જે ટાઈમ હે એનો સદુપયોગ આપણે કરવું હે જેમ કે ખાલી ટાઈમ માટે ઘણી વખત આપણે દેખો હો કે આપણે કેનક થકી વાતે કરવા માંડી જાય યા આપણે જે કામ હે પ્રાથમિકતા તે હે એનાને નથી કરતા તો આપણને વિચાર કરવો હે કે બીજા દેખી વાત કરવાથી કે પહેલા આપણને આપણી ચીજન દેખી લેવું હે કે આ કામ જરૂરી હૈ કે વાત કરવું જરૂરી હૈ તો એમ તો કે આપણને ખબર પડી જગા કે હર તે આપણા જીવનમાં આપણી જે પ્રાથમિકતા આપણે તય કરી મેની હૈ એનાને પૂરું કરવું હૈ. ડિજિટલ જે સંસાધન આવડેના ટાઈમે વધારે વધી ગયા હે એનાને માટે આપણને નિયંત્રણ કરવાની જરૂરત હૈ. આપણે દેખો હા કે પૂરી દૂરી તો આપણે નહીં બનાવી શકો પણ થોડું થોડું આદતોમાં બદલાવ કરીને આપણે દેખો હા કે અણી સબ ચીજો થકી આપણે બચી શકો. આપણા ઘરમાં જે નાના સૂર રહે એનાને આપણને તેમનું મહત્વ હિકાળવું હોગા, પરિવાર હાથે વાતચીત કરવી હોગા અને ઘણા આકાની જે અસલ આદતે હે એનાને એકાબીજા થકી સાંઝા કરવી હોગા. ને એને સાથે ભાઈ બહેનો કેવું ચંગા કે જે કામ આપણા બદલે વાસ્તવમાં મહત્વપૂર્ણ નથી એના બદલે ટાઈમ નીકાળવું ને એને બદલે ટાઈમ ખોટી કરવું કોઈ જરૂરી વાત નથી. એટલે આપણને સબથી કે પહેલે આપણા જીવનની ચીજને દેખવું હોગા, પછી આપણે બીજાની ચીજને કરી શકો ને એનાને મહત્વ આપી શકો.
0: એને સાથે અંજલિબોન કાર્યક્રમના માધ્યમથી આપણે ભાઈ બહેનોને કેવું જાંગા કે આ જો ટેમ હે વો આપણે હર મનકને સમાન માત્રામાં મળે હે પણ ભાઈ બહેનો એનો ઉપયોગ આપણે અલગ અલગ જગા હેતે કરી રહ્યા હા, એને પ્રાથમિકતાને આપણે હેતે સ્પષ્ટ કરી રહ્યા હા ને ઘણા આવશ્યક કાર્યમાં એનો આપણે ઉપયોગ કરી રહ્યા હા ને કી બરબાદ કરી રહ્યા હે પણ સબ વાત માટે આપણે ધ્યાન આલવું હે. એને સાથે અંજલિ બોન આપણે ભાઈ બહેનોને કેવું ચાંગા કે અગર આપણે ભાઈ બહેનો એવી સમયનો સહી ઉપયોગ કરીગા, સહી કામમાં ધ્યાન આલેગા તે આપણે કહી શકો હા કે એણ ખતી વણ જીવન બી સંતુલિત થાયગા, એવી સફળ બનેગા ને વણ જીવન હે વો ખુશહાલ બની શકેગા.
1: હવે મનીષા બોન આપે સહી કીધું ત્રણ પ્રકાર થકી આજે કાર્યક્રમમાં આપણે ભાઈ બહેનો થકી ઘણી અસલ વાત થઈ ગઈ હે ને હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનું. તો સૂટો તો પડે પણ સાથે પહેલા આપણા ભાઈ બહેનોને આપણા કાર્યક્રમનું પતું બતાડ દો તાકી આજનું આ કાર્યક્રમ એને કેવું લાગ્યું એની બારામાં એ રાય સુઝાવ આપણને આપી શકે આપણે અણપતા માટે.
0: હવે ભાઈ બહેનો અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો હો અમારા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234.
1: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એકના વિશે નિહાતે તારું દી
0: રામ રામ
1: રામ રામ.